0: ගෞරවනීය වස් පිළිවදම නුවදිහ 1 MHz දිවෙහි FM ටියුන් කොන්දම්මා.
1: ගඩි මහර දිහගඩි 30 මිනිට් මිනුදේ 1 MHz දිවෙහි FM ගඩි ගල්ගුමෙන් කුරියෙම් මිකෙන් තායි හොන්තරින් ගේ හොවුන් මේ ෂෝ ගල්ගුමෙන් ගේ ප්‍රතම හොන්තරිය වාහක දක්වා ලාන ෂහු
2: ලබා
1: කිනෙන් හාලු
2: හාලු වර ලංගල තමන කිනේ
1: બરાબર હમ તો સ્કૂલે વેચે તો બદલ નો આતા
2: બેર કે દોષ છે જો
1: બેર નો ની તમે હારો
2: નો બેર ઓન દિમાનો ની હે વેસ મે દિમા કો દી
1: દો ઓ એ હે મે રામલા દિમાનો ની હે કુ દિન ના બદલ વે
2: એ હે વેસ તિન
1: એકમ દિમા એકમ નન નોટ ગો ફોર મી હુન ના એ તો વેસ તો એમ આલા કે ની ગેશ હો હે
2: વાલેકમ નો સમસ્યા કે કુરિન દે
1: એહેંતા એમ વી મત જે હે ને આવાક વરા કુરકુર કો હુરિયા કો મેસ કુરા દો મે મે કા વાહક દા કાલે સાબુ યે સેં ક મે બેર બસ લંચ ઓનસ
2: સાબુ મે કં કો હે મે વરા વાને
1: મા આમા ઓફિસ મસકત હમ એક કો હસ લમ બેનો મને આવા નિમ એર તા આવા નિ મે ને દો
2: નોણિયા મે મસકત મે તેરે બડો હાવે દાન દો
1: દે મસકત કે તેરે કો વેસ મે કોફી ચી બોલ મે ખાલો સાતરટે કોફી એંગે ખાલે છે બોલે વેનેનો
2: આ ને
1: ઓય તો એવરુ બગોતે બસ
2: એવરુ બગોતે કોનો ના ગન્યા હું કામ કોનો દે દો મસકતે કોરિયા કરનો દે
1: આ તીપુરી હમ હેયો કો જે હે ને કોમિસરે કે 5 મિનિટ અન વ્યવસ્થે દુવેલં ઇનતા નો દો
2: એક કુરિંદો કી હે મી ગાડી લા તો
1: ઉંદો ગાડી વિસ મુને તે ને આમી
2: હા ગાડી હવ હર ગાડી ગંત પોદેવર કો બોડુગે
1: મસકતે ઓ રાંગળે નો આહરમેન કે હા રંગાળો વાસ કમિંગ એ હંદાન કો દેની અંગા દેની આર માગિનેર વેચે કોળતે દે લાકડો કો હેલી ફેલે વેલા આશ
2: ગાડી બોને કે તે દો ન ને એ કો કોળતે દે ઓણ તો એમે હમ બોલાની એમ મિનિટ તે દો આશો નો
1: અંદર રંગાળે દે માગિને રહીન ઇન્ના દી તાય બસે ફાગવણી
2: હા એ બોલ રંગાળો ફાગવે
1: યા કે આ રંગાળ બેવરી એંગ હરમેના
2: પોરી હા કમે દો
1: હા મિયાર મેદ સાબી તદે
2: આ મેદ વાર કુરિયા ગો સાબે ફિમ વાર બડો હાવે હે મે
1: મિયાર બડો હાવે ફિમ હે
2: મિયાર દે ઓકે ઓફી હે ગો તદે હમ વાર બડો હા
1: એકા દોસ્ત સદાણે ઇંગે વાર
2: માફતિયા હેલા ઓળે વેતી કને દો
1: તાંગોલે કુરિન રેગંડો કેફી આમ સદે વાર બડો હાવે દો એ વા ગો તકે ઓકે હે મે મલા વા ખાસ કોલાણો
2: ડ્યુટી
1: ઓળખું ડ્યુટી ઓળખું મારા ગૌમી લાવે મેં ગાડો હાલ